0: ஹாஸ்பிஸ் பாலிசி எஸ்எல்ஐசி லைஃப் ஜீவித ரக்ஷன் ஒப்பு இமியன் டைம் போனஸ் பிரதிலாபி அகைய ருபியா கோடி 1060 இக்மவாய் ஸ்ரீலங்கா இன்சூரன்ஸ் லைஃப் வியக்குமின் மவகுமின்
1: அஸ்தி வேதனாவான்கின் பீடா விந்திரு ஒவட்டு ஆக்டிவ் பிளஸ் வித்தின் நொமினே சௌக்கிய வடிமுழுவாக் ஜூலி 24 25 சா 26 ஹொரன ஆக்டிவ் பிளஸ் சென்ட 2 பரிஷ்ரேதி பெருவரு நவையை தியேசிட ராத்ரி 8 தக்வா நொமினே ரோக பரிக்ஷாவ சா பிரதிகார சந்தா விஷேஷ வட்டாம் அவதான் 0.71 856 956 034 22 476
2: බ්ලැක් කරි එකක රස බලන්න දැන් ඔයත් කැමති ඇති නේද? මෙන්න මාතර ෆ්‍රීලන් බ්ලැක් කරි රස සොයා මිට්. බ්ලැක් කරි රසට මස් නොකා මස් කන්න.
3: ෆිනිෂින් වහලක් ලෙස කලර් අප්ලෝ වැජබෙනා. සිත් බැඳගනි. කල් පවති. අවලක්ෂණ නොවි. ඔයත් වහලට වශී වෙන්න. ෆිනිෂින් වහලක් නම් කලර් අප් තමයි.
4: ප්‍රතික්ෂාව කැස්ස උණ ඇඟපත වේදනා තුරන් කරන දිව්‍යමය ඖෂධය සෙවනගල මතුකා කැස්සට පැනිය සෙවනගල ආයුර්වේද නිෂ්පාදනය අපේ වෙදකම අපේ උරුමය 40 වසරක අභිමානය සෙවනගල ආයුර්වේද 0.47 31 33 540
5: FM 95 FM 94.8 Net FM
6: වේලාව ඔබ වෙත ගෙන එන්නේ
7: රපුන්සල් වගේ මන්නං ඉන්න මාව බේරගන්න කවුරුත් එනකම්
8: අපේ දරුවන් අපට වඩා ඉදිරියෙන් ඉතින් ඇගේ කතාව ලියන්න ඇයට ඉඩ හරින්න කමර්ෂල් ක්‍රෙඩිට්
9: හොදස්සනහයේ විනාඩි 45

0: rẻ,
1: bán ra rắm rẻ.
2: டெங்கு மதுவான்கின் ஆரக்ஷாவட்ட பெங்கிரி அடங்கு சித்தாலேப்ப மொசவே ஸ்ப்ரே சியட்ட சியக் ஸ்வாபாவிகாய் சமட்ட ஹீதகராய் சித்தாலேப்ப மொசவே ஸ்ப்ரே மதுருவன் பலவாகரண விசேஷஞா
3: இந்தியன் டேஸ்ட் எக்கட ஸ்ரீ லங்கன் ரசமவன மாத்தர ஃப்ரீலன் ஹெல மசாலா கிரீன் ரெட் பிளாக் ஒபத் கேமதி ரசேக்கின் ரச பலன் மாத்தர ஃப்ரீலன் ஹெல மசாலா
4: දක්ෂිණ ලංකාවේ සෙල්ල කතරගම නන්ද බෞද්ධ මධ්‍යස්ථානයට මියන්මාරෙන් වැඩම කරන ලද කිරිගරුඬ පාෂාණයෙන් නිම කළ චෛත්‍ය රාජානන් වහන්සේගේ වැඩ අවසන් අදියරේ පැවැත්වෙන බැවින් ඉදිරි වැඩ කටයුතු නිම කරන්නට දැන් ඔබටත් දායක විය හැකි මේ සඳහා වන සියලුම දායකත්වයන් ලංකා බැංකුව කොල්ලුපිටියේ දෙවන ශාඛාවේ ඇති මහරගම ශ්‍රී නන්ද ජාත්‍යන්තර බෞද්ධ මධ්‍යස්ථාන දායක සභාවේ ගිණුම් අංක 03-788-19-741 සියලුම දායකත්වයන් බැර කරන මෙන් හෝ දුරකථන අංක 071-309-81-68 ඇමතීමෙන් සියලු විස්තර ලබා ගත හැකි බව නායක පූජ්‍ය මහරගම නන්ද නායක ස්වාමීන් වහන්සේ කාරුණිකව ඉල්ලා සිටී.